0: સમજાંગા તો કઈ જીવ જનાવરોગા એ કિસાન ઉજાગા તો આપણને કઈ નુકસાન નહીં થાગા. એના અલાવા બી કિસાન ભાઈઓ, અગર જીવ જનાવર લાખ લાપરવાહી આપણે નેરે એમ કોશિશ કરે और इन बाद भी अगर कोई जीव जनावर काटी खा या कड़ी खा तो आपने पासो देर नहीं करी, वना देर करे आपने तरत ने तरत अस्पताल जाव जुए, हॉस्पिटल जाव जुए, नीचे डॉक्टर साहब है इनमें देखाड़ो जुए और इनमें आ कह जुए कि भाई आना रीत जो जानवर हतु कहीं जीव हतु ये कड़ी खाई गयु है तो आपने डरवो नहीं, आपने है घबराव नहीं और डॉक्टर साहब ने देखाड़ी आप ઇલાજ હે આપણને શરૂ કરાવી દેવું જોઈએ. તો સોમાસાન દળમે એના ઝેરીલા જાનવર થી બચવા બદલે આપણને ધ્યાન બી રાખવું હે. અગર માન લો અગર એવી ઘટના થા તો આપણને વના દેર કરે હોસ્પિટલ જઈને ડોક્ટર સાહેબને દેખાડી દેવું જોઈએ. કિસાન ભાઈઓ, કેમ કે સોમાસાનો દાડા હે એટલે પાણીનો કાંઈ ઠેકો નથી, સોમાસો હોય એટલે બારિશ કઈ બી થઈ શકે, વરસાદ કઈ બી થઈ શકે ઓર આપણને તો ખેતરમાં કામ થઈ જવું જ પડે હે. તો ધ્યાન આની વાતનું બી રાખવું હોય કે ચોમાસાના દાડામાં આપણને આખું દોડીને લગાતાર પનાળવા થી બચીને રહેવું હોય. કેમ કે અગર કિસાન ભાઈઓ સાર લેવા ગયા ને પનળી ગયા, ખેતરા હળવા ગયા ને પનળી ગયા, ખડો લીંધવા ગયા ને પનળી ગયા, યા દવાઈ છાંટવા ગયા ને પનળી ગયા, યા કોઈ ઓર કામ થી અગર માન લો કે ખેતરે જઈ રહ્યા, કયા બી કામ થી કે બહાર તો જઈ રહ્યા, બજાર જઈ રહ્યા, લગાતાર અગર આપણે પનળવા તો આપણો બીમાર થઈ શકે, આપણા ઘરનો જે સ્વર હોય એ બી બીમાર થઈ શકે. તો સબને આપણે ધ્યાન રાખવું હોય કે લગાતાર લગાતાર પાણીને પનાવાથી ભીગવાથી બચીને રહેવું હોય. કેમ કે અગર ભીગી કરવા લગાતાર પનળી કરવા તો આપણને શરદી ખાંસી આ જુકામ હે બુખાર બી થઈ શકે. તો એટલે આમ થકી બચીને રહેવા માટે આપણને રોજ રોજ પનાળા થકી આપણને બચાડીને રાખવું હોય. ઓર એમ બાદનું માન લો અગર કિસાન ભાઈ બીમાર થઈ જાય, શરદી ખાંસી જુકામ બુખાર થઈ જાય તો આપણને પાછી આણને બી દેર કરવીને ઓર ડોક્ટર સાહેબ કરી જઈ કે આપણને આનો ઇલાજ લેવો જોઈએ ને આપણે શ્વાસની આપણને દેખભાલ કરવી જોઈએ. નાના સ્વરૂપે ઘણા વખત કિસાન ભાઈ સમજે ને એ જેવા સાટા થાય સાટા પ્રથમ તરત હીર નીકળી જાય, મલમ નીકળી જાય ને એને પાછો પનાળવાનો મજો પડે મજો આવે છે તો એના મજા બદલે એ પહેરી જાય કદડી તો પાછા એ બી બીમાર સ્વરૂપી બીમાર થઈ શકે. તો એનું ધ્યાન રાખવું હોય આપણા પશુધનો બી કે નદી નાળાનું જે ગંદુ પાણી હોય એની પાવું, સાફ સુથરું પાણી પાવું, આપણે સાફ પાણી પીવું, છાનીને પાણી પીવું, ગરમ કરીને ઠંડુ કરીને ચોમાસામાં પાણી આપણને ગુંદુનું પાણી પીવું, આની સૌ વાતનું આપણને ધ્યાન રાખવું હે. પશુધનને પાછો હરો ચારો હે એ બી આવતું રહેવું હે, એના હાથે હાથે સૂખો ચારો હે એ બી એને માલવું હે ઓર ખાનપાન ઉપર આપણને ખાસ કરીને ધ્યાન દેવું હે ઓર ચોમાસામાં આપણને બીમાર થવાથી બચીને રહેવું હે. તો કિસાન ભાઈ આની રીતે અગર આપણે ધ્યાન રાખવા તો આ ચોમાસાના દાડામાં પણ બીમાર નહીં પડંગા. તો કિસાન ભાઈઓ, વાત હજી બી કરવી હતી પણ કેમ કે સમય હે એ આજનો પૂરો થઈ રહ્યો હે એટલે આપણે કંઈક નવી જાણકારી લઈને કાલે ફેર મળે ત્યાર તક આપ આલો માનજીભાઈ ની આજ્ઞા એ આવજો. રામ રામ, રામ રામ.
1: શ્રોતાઓ, અભી આપને સુના ખેતીની વાત કાર્યક્રમ. યે આકાશવાણી બાંસવાડા કા માહી ચેનલ હૈ. અપેશ હૈ લોક સંગીત ઈશ્વરદાસ વ સાથીઓ કે સ્વર મેં.

0: કરી રહેતા કહો તો આપણે ઘર મેં અચ્છો કોઈ ભી મોજા વગેરે હૈ પોગના મોજા હૈ હાથના મોજા હૈ મોના માતે રૂમાલ વગેરે હૈ તો બાંધ્યા વાના કામ ને કરે કે મેં કોઈ ભી હવાને કારણ આપણને કોઈ ભી તરહની સમસ્યા આવી શકે એટલે આની વાતનું આપણને ખાસ કરીને ધ્યાન રાખવું હોય ખતપતવાર નિયંત્રણ કરી રહ્યા તો એનું ભી ધ્યાન રાખવું હોય કેમકે ખતપતવાર નિયંત્રણ રહેગા તો જ આપણી ફસલ બળેગા ને ફસલ બળેગા તો જ આપણી આજીવિકા ને આમદની બળેગા તો આપણને હર તરફથી એનું ધ્યાન રાખવું જરૂરી છે તો આપણે એને ખાસ કરીને ધ્યાન રાખે જળ નિકાસીની બી વાત કરી કે ભાઈ આપણને જળ બસાવીને રાખવું હોય કેમ કે આ કઈ રીતે કહેવાય કે ભાઈ પાણી ને વાણી હુંસી હુંજીને વિશારીને વાપરવા જોઈએ કેમ કે વાણીથી બોલે તો કોઈ ભી આપણે પાસો નહીં આવી જાય કે ના કે એવું લાગે કે ના ભાઈ મન તો આમ બોલ દીધું આમ બોલ દીધું આપણે કહાવત હશે કે જોનો મન કે કઈ રાખ્યું હોય પાણી ને વાણી જેટલું હુંસી વિશારીને વાપરવા તો આપણે કામમાં રહેગા તો એનું ખાસ કરીને એનું ધ્યાન રાખવું હોય કે આજે તો પાણી વગેરે ખૂબ પડી રહ્યું તકું હોય પર પાણીનું કઈ બી કમી આવી જાય તેવી રીતે આપણને પહેલે પહેર્યું એવા મેં 8-15 દાડા વેસમાં કમી થઈ ગઈ હતી તો સબ ભાઈ બહેને મન એવું દુઃખી થઈ ગયું હતું ભાઈ મારતા પહેરાઈ ગયું હોય એટલે મગર ભાવની બીજ લાવીને પહેરી દીધું હજી પાણી નથી પડ્યું તો હું થાગા પાણી પડેગા કે નહીં પડેગા હતે થાગા એમ મન દુઃખી થઈ રહ્યું હતું એટલે જે આ સમયમાં તો લગાતાર પાણી પડી કરે તો આપણને ખાસ કરીને ખેતરને આય પાય જે બી જગા ખાલી પડી હતી કે પરતલ હો એ અચ્છો ખાડા વગેરે રાખે તો એ જે પાણી વરતા જઈ રહ્યું તકું તો એને બી એક તરફ થી સંગ્રહ થઈ જાયગા તો એનો ઉપયોગ કઈ રીતે આપણને કઈ રીતે કમી લાગે કે ના ભાઈ તો આપણને કોઈ ભી ખાડા ભરતા રહેગા તો આપણે જરૂર પડેગા તો આપણે ફસલ મેં ભી કામ થઈ શકે એટલે ટેમ ટેમ માટે આપણે આની વાતનું ધ્યાન રાખવું હોય કોઈ ભી પાણી અવરતા નહીં જવા દે ચાહે આપણે ઘરમાં બી જે પત્ર વગેરે નારા નારા વગેરે નીકળી રહ્યા તકો એ બી કેવું ખુલ્લા મેં જઈ રહ્યું તકો અવરતા જઈ રહ્યું નર વગેરે ખુલ્લા તકા હે કે નર ની ટોટિયા તૂટી ગઈ તકી કેમ કે દેખો સરકારી નર વગેરે બી ખૂબ એવા હે કે રોડ મેર માટે પાણી વગેરે બી ઘણું ભરાઈ રહ્યું તકું આપણે તો અહીં ખરી માહી ગંગા ની મહેરબાની હે કે આપણને પાણીની કમી નથી આવતી પર જય ભાઈ ની ખરી જઈને દીકિયા હો કે પાણીની કમી ખરી લોકોને પાણી પીવાનું બી નથી મળતું એટલે આપણે એની સબ વાતનું ખૂબ ધ્યાન રાખવું હોય તો જ આપણે કામકાજ થઈ શકેગા ને ભાઈ બહેન ભી પણ કાર્યક્રમ માધ્યમથી કે આપણે ઘણા કિસાન ભાઈ ને બહેનથી કે આપણે નવી જાણકારી લો કે ભાઈ હું કઈ સબ્જી ઉગાડી રહી કાલ કઈ ફળ સબ્જી કરી રહ્યા હતા કઈ કોઈ હું કરી શકું હોય તો આજે ખાસ કરીને પપીતાની ખેતી કિસાનભાઈ શંકરભાઈ થકી વાતચીત થઈ હતી તો પહેલા આપણે એમની વાત સંભળા ને પછી આગળ વાત કરવાનું થોડા સંદેશ ભી આવી પડે તો સંદેશ ભી સંભળા ને પછી આગળ વાત કરો
1: તો ખાસ કરીને જે પપીતાની ખેતી કરવું ચાહે આપણે કિસાન ભાઈ બહેને તો એ કયા તરીકે કઈ કરી શકે તો એમને બારામાં આપ બતાવો કે ભાઈ પપીતાને આ પોતો તૈયાર કરવો હશે એમ બદલે આપણને શું કરવું
2: દેખો પપીતાનું પોતું તૈયાર કરવા બદલે તો સબ જલ્દી બઢિયા આઈડિયો આ તો જલ્દી પપીતાનું પોતું જલ્દી ઉઠી જાય જલ્દી મોટું થઈ જાય 6 મહિનામાં ફળ આલવું શરૂ થઈ જાય સાલભરમાં સાલાના એક પોતા ઉપર 1 થી 2 ક્વિન્ટલ ફળ આલે તો આજ જો પપીતાનું આવું હોય કે દેવો પહેલે આપણા સાલે હાનીજું કરીને 100 પપીતા સાલી ગયો હાનીજું પપીતા આપણા અહીં સક્સેસફુલ બની જાય કે એક તાઇવાન કરીને આવે તાઇવાન કરીને લોકો જો ઉદયપુર મંડીમાં ઉદયપુર બેજ બધા વાળી દુકાન માટે મળી જાય તો બાસાડા માટે બાસાડા માટે મુશ્કેલ થકી મળે અને ઘણા વખત પૂછ્યું એટલે નથી મળતું ને મંગાવી આલે તો એનું બી અડધું ઉગે ને અડધું નહીં ઉગે ને એવું મળે એટલે આપણને ઉદયપુર થકી યાર રતલામ થકી મંગાડો તો એનું તાઇવાન નું બીજ મળે તો તાઇવાન નું બીજ એનું પોતું 6 મહિનામાં ફળ આલવું શરૂ થઈ જાય દેખો પહેલે એનું શું કરવું પડે બીજ નાખવાનો તરીકો બતાવું તમને કે પહેલે જમીન થકી 1 ફીટ ઓછો પાવો કરી દેવાનો એનામાં આપણે અચ્છું ખાતર હાતર નાખીને કમ્પ્લેટ કરી ને પછી એને લાલસર બીજ નાખી દેવાનું લાલસર બીજ નાખી ને પછી એક 4 ઇંચનું પપીતાનું પોદું થાય કમસે કમ 8-10 દાડું ઉગી જાય ગઈ ને 4 ઇંચનું પોદું થાય પછી આપણે થેલીમાં લઈ લેવાનું થેલીમાં લેવાઈ જાય એને પોતે 1 મહિના તક થેલીમાં સેવા કરવાની અચ્છું અડધા ફીટનું ફીટનું થઈ જાય અડધા 6 ઇંચનું ફીટનું થઈ જાય એને પોતે આપણે ખેતરમાં ખાધા કુતરી ને લાણસર ને લાણસર રોપી દેવાનું પછી શું કરવાનું જેમ પપીતાનું પોદું મોટું થાય અને પપીતાના પોતાને થોકમાં જે થોક રાખે એને થોકમાં દાળ ની ચકલી વાર દેવાની થોકમાં, એટલે પાણી બીજું જે બહાર થકી આપણને પાણી આવે છે એ પપીતાના પોતાને એને ટચ નહીં થાય, તેને થકી હું બીમારી બહુ કમ આવે.

16 મહિનાનું ફળ આલવું શરૂ થઈ જાય. એ પપીતાનું પોદું 1-2 ક્વિન્ટલ આલે સાલાના, ને 1-2 સાલ તક રહે. વધારે વધારે સાલ તક અચ્છું ફળ આલે, પછી કમ પડી જાય, પણ 1 સાલનો શેનો અચ્છું ફળ આલે. તો આપણે હવે 1000 પપીતા લગાવી દે, 100 પપીતા લગાવી દીધે તો આપણે અચ્છો ફાયદો થઈ જાય. અગર 500 લગાવો તો બી પછી 1 હાથે વધારે લગાવો તો ફાયદો થાય નહીં. 1-2 પોદો લગાડવામાં

0: આપણે વાંસવાડા એરિયા ડુંગરપુર એરિયામાં સક્સેસફુલ છે, એનું બીજ બી સસ્તું મળે, એટલું મોંઘું નથી કે 200-300 રૂપિયામાં શાયદ 10 ગ્રામ મળી જતું હોય, હજી કમું બી મળી જાય, તો એ આપણે એનું બી એમને પાળો કરીને રોપી દો, એનું બી એકચું ફળ મળે, 2-3 કિલો નું ફળ એનું બી થાય. તો આની સિંચાઈ સ્ટામ ઉપર કરવી પડે, એને ગોડાઈ કરવી પડે, એને 15 દાડામાં 20 દાડામાં કમસે કમ એક વખત ગોડાઈ કરીને ખાતર આલવું પડે. દીસી અગર આપણે બીજું પેલું ખાતર ડીએપી યુરિયા આલે તો પછી એમ થાય કે બળવા જોવે ને એને રોગ આવતા જોવે, એટલે દીસી ખાતર હોય તો અચ્છું વર્મી કમ્પોસ્ટ છે, ઓર્ગેનિક છે, નીમની ખલી, એરિંડીની ખલી, આ ખાતર મળે તો સબ થકી અચ્છો ફાયદો હલે.
1: આ
0: બીજ તો બસ 1 ફીટ ઓછો જમીન થકી પાળો કરી દેવાનો, ને એક પાળામાં પછી લાણસર લાણસર નાખી દેવાના, પછી એને 4 ઇંચ નું પોતું થઈ જાય, એને પોતે આપણે લાકડા થકી આ કો થકી ઓછો કરીને એને કાઢીને થેલી રૂપી દો, એક મહિના તક થેલી રહેવા દેવાનું. અગર છોટો પોતું આપણે જેટલું લગાવી દઉં કાકે જમીનમાં એટલું અચ્છું ચાલે, આપણું મોટું પોતું લાવીને રૂપોંગા તો એ કમ ગ્રોથ કરેગા, જેટલું નાનું પોતું રૂપો ખેતરમાં રૂપો એટલો અચ્છો ફાયદો રહે. પાણી કમ જુએ કિસાન એમ કહેવા ચાહીયો કે આપણા ઘેરને ધક્કા વાળમાં બી પપીતા નો પોદો તૈયાર થઈ
1: જાય,
0: એવું જાત ધક્કા પડી રહે આપણે બાતલ પડી રહી હોય ને ધક્કા ને બાતલ નથી પડી દેવાતો, કે એને લાણ પર પપીતા તમે લગાવી દો તો એનો ફળ તમને મળવું શરૂ થઈ જાય. છે લખી દેખો જે રકા પડી એની રકામાં આપણે પપીતા નો પોદો લગાડી દો તો એને વાતાવરણ અચ્છું મળેગા, હવા અચ્છી મળેગા, ઓક્સિજન મળે, એને થકી આપણે શરીરનો સ્વાસ્થ્ય બી અચ્છો રહે, પોદો લગાડવા થકી તો ઘણો ફાયદો, ઘણી બીમારી દૂર થાય, અને પપીતા ને ફળ થકી તો દવાઈ બની ઘણી દવાઈ બની રહી કે પપીતા આપણે પાકીને વેસે તો કાસો કાસો બી વેસાઈ જાય, કંપની વાળા આવે તો એ પૂરો પૂરો નર્સરી લઈ જાય, એટલે પોદો લગાડવા થકી તો ઘણો ફાયદો થઈ ગયો.
1: ધન્યવાદ
0: આપને જી.
2: પ્રત્યેક મંગળવાર, ગુરુવાર ઓર શનિવાર કો શામ 7 બજે સુનિયે કિસાન વાણી, પ્રાયોજક કૃષિ એવં કિસાન કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર.
3: એક પ્રકાર સે પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ હૈ.

0: હૈ ભુરગે કોઈ ને કોઈ તરીકે થી કોઈ ને કોઈ આપણે એક આજીવિકા બળાવી તકો હૈ ને નાના મોટો ઉદ્યોગ ધંધા ચલાવી તકા હૈ ને ખાસ આ બહેને ભી ખૂબ જાગૃત થઈ ગઈ તો બહેને ભી ભાઈ ગાય ભેંસ નું દૂધ વગેરે વેચી ને દૂધ છાશ આપણે દેખો ઘી વગેરે કેટલું મહેંગું થઈ રહ્યું તકું હોય જે દૂધ હૈ દહી હૈ તો આપણે ખુદ નું પૌષ્ટિક ભોજન આપણે ખુદ ને ભી કર દંગા ને વેચવા ને ભી લંગા તો એક તરફ થી શુદ્ધ આપણે ઘરનું ચીજ આપણે મળે ભી નહીં તો આપણે એનું ભી ખાસ કરીને ધ્યાન રાખીએ કે ભાઈ વધારે થી વધારે એની ચીજે નું ભી ધ્યાન રાખવું હોય ને જેટલું થઈ શકે એટલું આપણને વેચવાનું ભી કામ કરવું હોય ને ખુદ ને કામ ખાવાનું ભી લેવું હોય પણ ભાઈ બહેને એમ છે કે ભાઈ આ શાકસબ્જી આટલી થઈ હૈ તો ના ભાઈ વેચી આવે ભાઈ બે પૈસા આપણે આવેગા કામ આવેગા પૈસા ના કામ આવેગા એ તો વાત ખરી હૈ બે પૈસા આવેરવું ભી પડે પર એના હાથે આપણે ખાવાનું ખુદ ને લંગા પસંદ કામનું જે બે પૌષ્ટિક ભોજન આપણે હરી સબ્જી વગેરે ખુદ કરી રહેતા કહે તો હરી સબ્જી નો ઉપયોગ આપણે કરીને આપણે શરીર નું ભી બનાવી રાખવું જરૂરી હૈ કામનેસ કામે આપણે ધ્યાન દઈ લગ્ન ભાઈ આ કામ કરીએ તો પછી કામને હાથે આપણને ખાવા પીવાનું ભી આપણને ખાસ કરીને ધ્યાન રાખવું હોય કેમકે જેવું શરીર રહેગા એવું આપણે કામ કરંગા કેમકે આપણે શરીર જ બીમાર રહેગા એમને દેખો આજકાલ તો નવી નવી તરહ ની બીમારી ચાલી રહી દેખીએ કઈ બી કઈ બીમારી હું કરીને આવે આપણને ખબર નથી એટલે આપણને ખાવા પીવાનું ખુબ વિશે ધ્યાન રાખવું હોય તો એનું ધ્યાન રાખવા તો આપણો ખુદ પરિવાર ભી અચ્છો રહેગા ને આપણે જે ખેતીવાડી હે પશુધન હૈ આપણે તો કેટલે જુએ તક કામ હૈ એ બઢિયા રહેગા તો આ જે વાતે હૈ નાની નાની વાતે નું ભી આપણને ખાસ ધ્યાન રાખવું હોય અમલમાં લાવીએ કેમકે આના આ કાર્યક્રમ જ એવું હોય કે આપણે ભાઈ બહેને એકબીજા થકી જોડીને કામ કરવા વાળું હોય તો આ ભી વાત હૈ કે ભાઈ આપણે થકી જોડી થકીએ તો એનું ભી આપણે ધ્યાન રાખીને કામ કરંગા તો બઢિયા રહેગા ખાસ કરીને આપણે વાત કરે ભાઈ ગાય ભેંસ મુરગી વગેરે આપણે પાલી તો આ મોસમ વગેરે ભી બદલાઈ રહ્યો તો હે તો ખાસ આ બદલતા મોસમ ને હર પશુધન હૈ ચાહે આપણે સ્વાસ્થ્ય આપણે ખુદ ભી બીમાર થઈ જાઓ કેમકે આ બેતું પાણી આવે તો ભેગું પાણી થઈ જાય તો આપણને ખબર ભી નહીં પડે કયું પાણી અચ્છું ખરાબ હૈ કેમકે ગંદુ પાણી ભી જઈ રહ્યું આ અચ્છું પાણી ભી આવી રહ્યું ઉપર થી પાણી ભી આવી રહ્યું તો સબ ભેગું થઈ રહ્યું તો આપણે જે પીવા વગેરે નું ભી આપણને ખાસ કરીને સાફ સફાઈ નું વિશે ધ્યાન રાખવું આના ટાઈમ માં તે કેમકે બારિશ નો સમય એવો કે માખા મસર વગેરે ભી ખુબ થઈ જાય ને એને કારણે આપ ખાવા પીવાનું ભી ધ્યાન રાખવું જરૂરી હૈ હવા રાજમાં કે જવા આવવા કરે તો એનું ભી ધ્યાન રાખવું જરૂરી હૈ ને ખાસ આપણે ઘરમાં અબોલો જીવ પશુધન રહે તો એ ભી બીમાર થઈ શકે આપણે ભી બીમાર થઈ શકો એટલે ટીમ ટીમ માટે આપણે એનું ભી ધ્યાન રાખવું કે ના ભાઈ આપણે ગાય ભેંસ બકરી વગેરે યા મુરગી વગેરે હૈ તો જે ટીકા વગેરે સમય માં તો લાગે તો એનું ભી ધ્યાન રાખવું હોય આ કે ખુલ્લા વગેરે માં આપણે ગાય ભેંસ બાંધી રાખો ને હિદુ પાણી માથે પડી રહ્યું તકું તો ભી બીમાર થઈ જાય તો એના કારણ એ ભી થાય જે બાંધી રહેતા કઈ કે ભીના વગેરે મેં લગાતાર બહી રહેગા તો એ ભી બીમાર થઈ જાયગા ને આપણે ઘરમાં જે પશુધન વગેરે બીમાર થઈ ગયું તો આપણી આજીવિકા ડગમગી જાયગા એટલે ખાસ એનું વાતનું ધ્યાન રાખવું હોય ને ટેમ ટેમ માટે જે આ મુરગી વગેરે હૈ ડીવર્મિંગ કરવું ભી જરૂરી હૈ કેમકે એમને ભી પેટની કીડા વગેરે પડી જાય તો એ ભી બીમાર થઈ જાય બીમાર થઈ જાય તો આપણને હર તરફ થી નુકસાન હૈ ને કોઈ ભી પશુધન હૈ આપણે એક તરફ થી ધન એમ કહી રહ્યો તો ધન ને ભી આપણે મન થી રાખવું જરૂરી હૈ ને આપણું ભી સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવું જરૂરી હૈ આપણું પશુધન નું ભી ધ્યાન રાખવું જરૂરી હૈ ને આપણે ઘર પરિવાર માં જેટલા સદસ્ય નાના મોટા બુજુર્ગ વ્યક્તિ ભી હૈ તો આના ટાઈમ માં આપણે એનું ધ્યાન રાખંગા તો બઢિયા રહેગા ને ભાઈ બહેન દેખો આની વાત આપણે અગાડી ભી કરંગા પર એની પહેલા થોડા સંદેશ આવી પડ્યા હે તો આ સંદેશ ભી હમરો ને એની હાથે મારું મન થઈ રહ્યું કેમ ની કચ્છ ગીત ભજન હમરો ને પછી આગળ વાત કરો
1: પ્રત્યેક મંગલવાર ગુરુવાર ઓર શનિવાર કો શામ 7 બજે સુનિયે કિસાન વાણી પ્રાયોજક કૃષિ એવં કિસાન કલ્યાણ મંત્રાલય ભારત સરકાર